0: મીડિયા સાથે બતલમાં કહ્યું કે પ્રધાનમંત્રી આવતા 4 જુલાઈને ઈ નવા ટર્મિનલો લોકાર્પણ કરેલા મુખ્યમંત્રી રે સાથે હી ઈ દોરાન જનનુમાઇંદા અર જિલ્લા પ્રશાસન રા અહેલકાર મોજુદ રહ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રા 4 જુલાઈને તે બાલોતરા દોરારી તૈયારીયા ને તહેત જિલ્લામાં 7 દિનરો ખાસ સ્વચ્છતા અભિયાન શરૂ વ્યો અભિયાન રા પહેલા દિન આજ પ્રભારી મંત્રી જોરારામ કુમાવત અર વિધાયક અરુણ ચૌધરી સમેત જન નુમાઇંદા અર મહેકમાઈ અહેલકારા ઝાડુ લગાર સફાઈ રે પ્રતિ જાગ જગાવણો સંદેશ દીયો એ સમાચાર આકાશવાણી જયપર અજમેર પ્રસારિત કર્યા જા રહ્યા હૈ કેન્દ્રીય પર્યાવરણ વન અર જલવાયુ મંત્રી ભૂપેન્દ્ર યાદવ કહ્યો હૈ કે સરિસ્કા બાગ પરિયોજના આજ દુનિયારી કામયાબ બાગ પુનર્સ્થાપના કાર્યક્રમમાં ગીણી જાવે હૈ અબાર માય અઠે બાઘારી તાદાદ બધને 56 વેગી હૈ આજ અલવર રા સરિસ્કા માય બાગ પુનર્સ્થાપના અવસર ઓર ચુનૌતિયા મુદ્દા માથે રાષ્ટ્રીય કાર્યશાલા માય બોલતા શ્રી યાદવ કહ્યો કે આ કાર્યશાલા ઉણ ભગત વી હૈ જદે સરિસ્કા માય બાગ પુનર્સ્થાપના રા 18 સાલ પૂરા કર લિયા હૈ શ્રી યાદવ કહ્યો કે બાગ સંરક્ષણ માય રાજ્ય રા અનુભવારી અદલા બદલી ભવિષ્યરી સંરક્ષણ રણનીતિયાને મજબૂત કરેલા કાર્યશાલા માય વનમંત્રી સંજય શર્મા અર દેશભરરા બાઘ સંરક્ષણ વિશેષજ્ઞ વૈજ્ઞાનિક વન અહેલકાર અર ન્યારા ન્યારા રાજ્યરા પ્રધાન વન જીવ પ્રતિપાલક મોજુદ રહ્યા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા કહ્યો હૈ કે પર્યાવરણ સંરક્ષણ અર સ્વચ્છતા રો લગત સરકારી કોશિશા રે સાથે જનભાગીદારી પૂરો વહે શકે હૈ શ્રી બિરલા આજ કોટારા દાદાબાડી હલકારા રેન્ડલ પાર્ક માય વિયા પૌધરોપણ કાર્યક્રમ માય બોલ રહ્યા હા વણા કહ્યો કે જે હર રહેવાસી આપરા ઘર ગળી બગીચા એર મોલાને સાફ રાખણ રે સાથે પૌધરોપણ એર ઉનરા સંરક્ષણ રો સંકલ્પ લેવે તો કોટા સબું સાફ એર હર્યા ભર્યા શહેરા માય આપરી ન્યારી પીછાણ બના શકે હૈ વણા લોગાઉં પર્યાવરણ મુજબ જીવનચર્યા અપનાવણ એર પૌધરોપણને જન આંદોલન બનાવણ રી અરજી કરી
1: पर्यावरण के अनुकूल जीवन शैली लोगों की हो और इसको हम जन आंदोलन बनाएं। मुझे आशा है कि कोटा बूंदी की जनता अपनी दिनचर्या के अंदर भी पर्यावरण के अनुकूल दिनचर्या करेगी और सभी लोग एक पेड़ माँ के नाम लगाकर उस पेड़ को संरक्षण भी करेंगे, उसको बड़ा भी करेंगे और अपने शहर गली गाँव को स्वच्छ रखने के लिए संकल्प भी करेंगे।
0: લોકસભા અધ્યક્ષ રેન્ડલ પાર્કમાં મુહૈયા ખેલ સુવિધાઓ જાયજો લીધો વણા કહ્યો કે આવણવાળા બગતમાં કોટામાં આધુનિક ખેલ સુવિધાઓ પસારો કર્યો જાયેલા રાજસ્થાન સમેત દેશભરમાં આજ 3 દિન રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન રી શરૂઆત વી એનરે તહેત દેશને પોલિયો મુક્ત બનાયા રાખણ સારું 5 સાલ તાઈ રા સગળા ટાબરાને પોલિયો રોધી ખોરાક પિલાઈ જાવે પ્રદેશમાં 1 કરોડ 32 ટાબરાને દવા પિલાવણ લગસ રાખી જ્યો હૈ મુખ્યમંત્રી ભજનલાલ શર્મા આજ આપણા રહેવાસ માટે ટાબરાને પોલિયોરી ખોરાક પિલાર અભિયાનની શરૂઆત કરી પ્રદેશમાં 59,032 બુથા માટે પહેલે દિન આ દવા પિલાઈ જી આવતા 2 દિન અભે સ્વાસ્થ્યકર્મી પોલિયોરી દવા પીવણું બછોડા ટાબરાને ઘર ઘર જાર આ દવા પિલાવેલા ધ્યાનજોગ હૈ કે ભારતમાં સાલ 1995માં પલ્સ પોલિયો અભિયાનની શરૂઆત કરી જી હી લાડલા 15 સાલમાં દેશભરમાં કોઈ પોલિયોરો નો કેસ સામે નહીં આવ્યો હૈ 27 માર્ચ 2014 ભારતને પલ્સ પોલિયો મુક્ત પ્રમાણપાનો મિલ ચુક્યો હૈ પ્રદેશમાં પર્યાવરણ સંરક્ષણ અર હરિયાળીને વધાવો દેવણ સારું નોજવાનામાં જાગ બદરી હૈ ઈ કડીમાં પાલી જિલ્લા સુમેરપુરમાં માનસૂન આવણું પહેલા નોજવાન ઘણી તાદાદમાં સીડ બોલ્સ તૈયાર કર રહ્યા હૈ ઓર બ્યુરો મારા ખબર નવીશું
2: ઇન સીડ બોલ્સ કો માનસૂન કે દોરાન અરાવલી કી પહાડીઓ ઓર જંગલો મેં ડાલા જાયેગા બારિશ કે બાદ સીડ પૌધોં કા રૂપ લેંગે સીડ બોલ્સ મેં અરાવલી ક્ષેત્ર મેં પાઈ જાને વાલી દેશી પ્રજાતિઓ જામુન અમલાતસ ઉમટા ખેર દેશી બબુલ ગુંદા ઓર જાલ કે બીજો કા ઉપયોગ કિયા ગયા હૈ સાથ હી ઉપજો મિટ્ટી ઓર દેશી ખાદ કે મિશ્રણ કા ઉપયોગ કિયા ગયા હૈ જિસસે બીજો કો બહેતર વાતાવરણ મિલ સકેગા યુવો કી યહ પહેલ જંગલો કે વિસ્તાર કે સાથ સાથ પક્ષીઓ વન્ય જીવીઓ ઓર જૈવ વિવિધતા કે સંરક્ષણ મેં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાયેગી વિશારદ જોશી આકાશવાણી સમાચાર પાલી
0: અર અભે મોસમ પ્રદેશમાં પ્રી માનસૂન ગતિવિધિયામાં ફેરું કુછ કમી આઈ હૈ ઈ બીચે તાપમાનમાં ઉતાર ચઢાવ રો સિલસિલો ચાલે રાજધાની જયપુર સમેત કઈ જિલ્લામાં કરડી ગરમી અર ઉમસું જિંદગી માથે અસર પડ્યું હૈ ઉઠીને ચુરુમાં આખે દિન કરડી ગરમી રે પછે આ સંજ્યા બિરખાવી જીણું લોકોને થોડો આરામ મળ્યો वठे सिरोई और आबू

0: ઉમડ ઘુમડ ને આવજો, ઉમડ ઘુમડ ને આવજો, મેઘારી ઝણકાર, સુખી ધરતી હંસ પડે, ખિલજે હર સંસાર.
1: કાર્યક્રમ ખેતી ઓર ગ્રસ્તી સુણનારા સારા કિસાન ભાઈ ઓર કિસાન ભેણા ને ભાઈ મોન કાનીશું
0: ઓર ભાઈ અયુબ ખાન ગોળ કાનીશું. મોકળા મોકળા
1: રામ રામ.
0: રામ રામ મોહન ભાઈ. રામ રામ.
1: રામ રામ
0: મોહન ભાઈ. આથન કો વખત હૈ, આથન કે બગજત ખેતી ઓર ગ્રસ્તી કી ચોપાલ જચે તો દેખો ગ્રસ્તી હૈ બા આથન કો ટેમ ઓર ગ્રસ્તી જત એક સાગે બેઠે તો ગ્રસ્તી કે માયને પરિવાર કી જત બાત ચાલે તો પ્યાર ઓર વિશ્વાસ કી નીવ હોવે હૈ પરિવાર.
1: અચ્છા.
0: और परिवार के बाद थोड़ा सा आप आगे चलना तो बिक मायने माँ भी शामिल होवे, बाप भी शामिल होवे, भाई भी शामिल होवे, भाण भी शामिल होवे और जीवन साथी भी है जी को शामिल होवे.
1: परिवार में तो सारा ही आ गया.
0: इतने लोगों को एक परिवार बने वह परिवार ने अपा हमेशा है जी का विश्वास की नींव है बा टिकेड़ी रहे. और जब विश्वास की नींव टिकेड़ी रहे તો બો પરિવાર કે માયને હર તરહ કી ખુશિયાં હૈ બા આપણને મિલે ઓર એ ખુશી ને આપણને દેખો લગાતાર આગે બઢાણી હૈ. ઓર આપણે રાજસ્થાન કી પરંપરા ભી રહી હૈ કે પરિવાર હૈ વો એક વિશ્વાસ કે ઉપર ટિકેડ હૈ. છોટો સો ભી પરિવાર મે અવિશ્વાસ હો જાવે તો પરિવાર હૈ વો ટૂટને કી સ્થિતિ મે આ જાવે.
1: બિલકુલ.
0: ઓર ટૂટને કી સ્થિતિ માં જાવે તો પરિવાર હૈ વો ખિંડ જાવે. તો મોહન ભાઈ એ વિશ્વાસ ને કાયમ રાખને કે લિયે માં કી સબસે બડી ભૂમિકા હોય કે માં હૈ બા નિસ્વાર્થ સે બે કો કોઈ સ્વાર્થ નહીં હૈ બીકો ઓ ધ્યેય હોય કે ભી આપણો પરિવાર મે સુખ શાંતિ સમૃદ્ધિ હૈ બા બનેડી રહે. બીક બાદ આપા થોડા સા આગે ચાલા તો ફિર આપણે બાપ કો નંબર આવે કે બાપ હૈ બા પરિવાર કી ઢાલ હોય. હર તરહ કો જીકો કષ્ટ હૈ બે ઝેલને કી તાકત હોય.